714 Kennedy Road, South Brampton. બ્યુટી ઇન્ડસ્ટ્રીથી દુનિયા વિચ અપના કરિયર બનાવણ બારે સોચ રહે હો તો હો જાઓ ટેન્શન ફ્રી અમાયરા એકેડમી હેર એન્ડ એસ્થેટિક્સ તોહાડે એસે કરિયર તે ડ્રીમ્સ નું દેખાઉણ કે સહી રાહ જો પ્રોવાઈડ કરદે હન સબ તો બહેતરીન તે કમ્પલીટ કોર્સ પેકેજ પૂરે કેનેડા વિચ હેર સ્ટાઇલિંગ ડિપ્લોમા મેડિકલ એસ્થેટિક ડિપ્લોમા એ સબ દે નાલ નાલ અમાયરા એકેડમી અપને યુનિક તે સુપર સેટિસફાઈંગ હેર સર્વિસિસ એન્ડ સ્પા લઈ વી જાણે જાતે હન હુણે કોલ કરો 9053996110 તે ઓર વિઝિટ 114 કેનેડી રોડ યુનિટ 2 બ્રેમ્પટન ઓન્ટારિયો Brampton vich je tusi lab rahe ho best quality te imported products ta fir tuhadi tension hun chhumantar ho javegi aao Brampton cash and carry te jithe milde ne fresh vegetables spices snacks groceries te kitchen items sab ikko tha te and mind blowing variety nal tuhanu lagu shopping da maza asli punjab warga yaad rakho 100 Kennedy Road South Brampton ya fir contact kar sakte ho 9052304800 te ya email karo bramptoncashandcarry2023@gmail.com te